0: ట్యూన్ ఇన్ ఎనీవేర్ రేడియోమన్ భవన్ 90.8 ఎఫ్ఎం ఆల్వేస్ హార్ట్ టచింగ్.
1: શ્રોતે હો આપણ એકત હાથ રેડિયો મનભાવન 90.8 એફએમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ આરજે શુભાંગી સોબત જાગતિકીકરણાચં પહેલ ગાણ મંતા યીલ તે મંજે મેરા જૂતા હૈ જાપાની. શૈલેન્દ્ર યાંચા શબ્દાતુન ભારતીયત્વાચી ઓળખ યાદ દિસતે. નમસ્કાર શ્રોતે હો, ભારતીય સિનેમાતલા પહેલા ડ્રીમ સિક્વેન્સ યા 9 મિનિટાચા ગાણ્યાસાઠી શંકરજીની અફાટ મહેનત ઘેતલી હતી. તે ગાણ મંજે ઘર આયા મેરા પરદેસી. પુન્હા એકદા આવારા ચિત્રપટાતલ હે ગાણ.